0: அமெரிக்கா எக்ஸாட் ஜனபதிய எக்ஸாத் ராஜதானிய இத்தாலிய ஆஸ்திரேலியாவ நவசீலாந்து சிங்கப்பூர் வகை ரட்டவல் தா ஹத்தகட்டமையாவன அப்பே அலுமேக்ஸ்
1: அலுமினியம் ஓன தரா அலுமேக்ஸ் நாம் இஸ் தரா
2: අද ක්‍රේසි වෙන්දේසියෙන් ස්වර්ණමහල් ජුවලසකින් ලැබෙන රුපියල් 150,000ක් වටින ලව් මාම් පෙන්ඩන්ට් එකක් අඩුම ලන්සුවෙන් ඔයාගේ කරගන්න දැන්ම ක්‍රේසි වෙන්දේසියට රෙජිස්ටර් වෙන්න RG හිස්තනක් KW කියලා ටයිප් කරලා 3947ට SMS කරන්න
3: සියත ක්‍රේසි වෙන්දේසි
4: අද හවස 5ට සියත